0: વારને આકાશવાણી પ્રસારિત કર્યા જવાનવાળા ખાસ કાર્યક્રમ મન કી બાતમાં વિચાર બતાવેલા ઈસારો આપે મુફત નંબર 1800117800 માથે 25 સપ્ટેમ્બર તાઈ રાય દે શકો હો નરેન્દ્ર મોદી એપ ઓર માય GOV ઓપન ફોરમ રઝરીએ યે વિચાર ભેજા જા સકે હે આખિર માય ખાસ સમાચાર એક કર ફેરો સુન લી રહો પ્રદેશ માય નગરીય નિકાય ચુનાવ રા દૂજા દોર માય આજ શાંતિ સાગે વોટ પડ્યા વોટાની ગણતી 14 સપ્ટેમ્બર ન કરી જાવેલા भारत री सदारत और मेजबानी माए 18वां ब्रिक्स शिखर सम्मेलन काल नई दिल्ली माए शुरू भेला देश माए आज फास्टैग पोर्टेबिलिटी सारू वन टैग सुबितो शुरू थियो और प्रदेश रा कुछ हलका माए चौमासारी बिरखा ओजू शुरू थी काल 29 जिला माए बरसात रो येलो अलर्ट ईसा गई प्रादेशिक समाचार बुलेटिन पूरो थियो नमस्कार
1: FM बैंड 103.7 मेगा FM बैंड 103.7 मेगा हर्ट्ज पर हम आकाशवाणी नागौर के चिरमी चैनल से बोल रहे हैं। इस समय शाम के ठीक 7 बजे हैं। किसान भाइयों के लिए प्रस्तुत है कार्यक्रम खेती बाड़ी।